0: Of Google gets the business.
1: Everyone else gets what's left.
0: So here's the real question.
1: When your customers search for what you sell, do they find you?
0: Visit HeartyHanks.com and stop letting Google choose your competitors.
1: Hearty Hanks, the digital agency that doesn't play safe.
2: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
3: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
2: યુરોપના 3-9 દિવસના ટૂર્સ
3: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
2: દર્શન પણ અને યુરોપ પણ.
3: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
2: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ.
3: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
4: અલ નૂર, પુરાના બાઇતમાત નામ, નઈ રેન્જ કે સાથ પ્રીમિયમ પલ્સેસ, પ્યોર ફ્રેશ ફુલ ઓફ નેચરલ ગુડનેસ. एवरी डे दाल से लेकर होल सम मील्स तक आपके एशियन ग्रोसरी स्टोर्स पर अवेलेबल है. अल नूर, टेस्ट द डिफरेंस.
5: Bright Sun Travel is celebrating 40 years of travel, and we're giving you the chance to win one of four amazing prizes. You could win a £2,000 holiday voucher, a weekend break for two to Barcelona, a Michelin star dinner for two people, or £400 of Amazon vouchers. Want to enter Bright Sun's 40th anniversary competition? It's easy. Enter before the 30th of June 2026. Just visit brightsun.co.uk/win.
6: 90s throwback plays now.